વંદે માતરમ એ શબ્દ હરેક ભારતીય વ્યક્તિ કે લીએ ગૌરવ કી બાત હૈ, અભિમાન કી બાત હૈ. તો વંદે માતરમ કા ઉપયોગ કેવળ મરાઠી યા હિન્દી ફિલ્મ મેં કિયા એસે નહીં હૈ, સભી ભારતીય ભાષાઓ મેં ઉસકા પ્રયોગ કિયા હૈ. અબ હમ સુનેંગે તમિલ ફિલ્મ ભારતી, ઇસમેં વંદે માતરમ કા ઇસ્તેમાલ કિયા હૈ. યે વંદે માતરમ તમિલ રૂપાંતર હૈ. પ્રસિદ્ધ કવિ સુબ્રમણ્યમ ભારતી, તમિળ ભાષા કે બહોત બડે રાષ્ટ્ર કવિ, ઉન્હોને વંદે માતરમ યે શબ્દ સુનકર ઉન્હોને એક ગીત તમિળ ભાષા મેં કિયા. યે જો ફિલ્મ હૈ ઉસે રાષ્ટ્રપતિ એવોર્ડ મિલા થા સન 2000 મેં. ઇસ ફિલ્મ કી વિશેષતા યહ હૈ કે ઇસમેં સુબ્રમણ્યમ ભારતી કા કેરેક્ટર જો કિયા હૈ વો મરાઠી અભિનેતા સયાજી શિંદે ને કિયા હૈ ઓર ઉસકે લિયે